મેલન ગીતે પનસ્પાઈ કાલી સિંગલ ચિત્રપટ સંગીતે સુંદર પીરનો અતિશય મનોરમ ગીત લતા વલપોલકે 100 તિયને મૃદુ સુંદર પીરદુ શબ્દે સા ગીતે તને અલંકારત્વે સંદ કોમલી તુલિંગ સેમિંગ બ્યુટેનો મે ગીતે અસુવિતે હિતતે એને સંદ એલિયન પીરનો રાત્ર્ય નિયંદ સંસુન સિનેમા લોકે રસબર ગીયક એકતુલા અતિ મોહતા મુત્તુસામીગે સંગીતે મે ગીતેતે દેન રસે અતિશય સરલાઈ એ ගීතයට ගැලපෙනවට මුරුදු රිද්මයක් සෙමින් ගලායන වර්ණයක් සහ 1950 දශකයේ සංගීත රසය ගෙනෙන ශබ්දයක්. ලතා වල්පොලගේ ගායනය මේ ගීතයට දෙන ආලෝකයේ හුඟක් විශේෂයි. සෙමින් සංසුන් හදවතට ළඟා වෙන හැඟීමක්. අද මේ ගීතය ඔබේ දවසට සුවඳ පිනු සිනමා රසයක් ගෙනෙනවා. ලංකා රේඩියෝවෙන් සඳ කොමලි ගීතය. Next lead, the classics of film site Sri Lankas, ein Stück aus dem Jahr 1955, Polle, Ruhe und Eleganz, Sandra Komali, gesungen von Lata Walpole, wirkt wie eine sanfte Filmszene unter Mondlicht. Walpoles Stimme trägt eine besondere Weisheit und Klarheit, die das Lied wie einem stillen Moment im Kino erscheinen lässt. Ein Lied, das Atmosphäre der alten Filmwelt wieder lebendig macht und eine warme, gefühlvolle Ruhe senkt. Jetzt für Sie bei Lanka Radio, Sandra Komali.

મિલન ગીતે શ્રીલંકા ચિત્રપટ ઇતિહાસે અતિશય વિશેષ મોહતક ઇદિરિયેટ યમ ઉત્સવમાં ગાયકરની ઇન્ડિયાવે સંગીત લોકે દીપ્તિમત તારકાવ લતા મંગેશકર સિંગલ બાસાવે એગે હાંડટ તિયને અસીમિત પિરિસુદુ બવ સેમિંગ હાદરટ વેટન સુવંદ મેં ગીતે અતિશય લાવમત સિનેમા મોહતક બોટ પાત કરલા દેનો તથા મંગેશકરગે ગાયને સિંગલ વચનોટ ગલપન આયુ સેમિંગ ગલા યન સંગીત સુવંદ પિરુનુ રિધમે මේ සියල්ල එකතුලා ඉදිරියට යමු සවම ආහන කෙනාට අතිශය විශේෂ අත්දැකීමක් දෙනවා. අපි සූදානම් කරා ඒ ගීතය. මේ ගීතයට සංගීතය සපයන්නේ එස් දර්ශනමූර්ති. මේ ගීතය ඇතුළත් වුණා සැරසුලන් චිත්‍රපටයේ මේ ලතා මංගෙස්කාර්ගේ සිංහල ගීතය ඉදිරියට යමු සවම.